જય ગુરુ ભાઈ બોનુ, આપ સબનું હૃદયમાં સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સભામરી રહો આપણું સામુદાયિક રેડિયો વોકટ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની બોનંજલિ પારેશર ને આજે વાર બુધવારની તારીખ 3 જૂન 2026 નો દાડો હૈ. ભાઈ બોનુ, અમે દેખી રહ્યા કે આપણી સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી ગઈ હૈ. તવે આપણે શરૂઆત કરા હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. બચપન આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશર ની મું આપની બોન અંજલિ પારેશર ને હાથે. અણસ ક્રમ મે આગાડી બડંગા આપણે કિસાન ભાઈ બોનો તકી જુડુ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગીને 30 મિનિટ માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મૌન મારા હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની સ્કડીમાં આપણે આગાડી બડંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ તકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મું આપની મૌન અંજલિ પારેશર ની હાથે. શ્રોતાઓ, બીજો કાર્યક્રમ શું થાગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે કાર્યક્રમ ઘૂમર. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ને મું આપની મૌન અંજલિ પારેશર. ભાઈન બોનો, એને બાદ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. અણા સાથે મનોરંજન ની થાગા પૂરી ભર માં જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત ઠીક 8 વાગીને 30 મિનિટ માટે. એની વાત ભાઈ બોનો ઠીક 9 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામી કસર. તો ભાઈ બોનો, આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસક્તિ જોડ કાર્યક્રમ આરાધના થકી.

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિનું
0: રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના કાર્યક્રમ ને માધ્યમ થી અમે વાતે કરવા રહ્યા મેળબંધી ને બારે મે. ક્યાં મેળબંધી હું કહેવાય ને આને આપણે હરતે કરી શકે ને આપણે ખેતર બદલે હરતે ઉપયોગી રહે.
0: હવે
1: તો અંજલિ બોન અણા વિષય માટે આજે આપણે વાતે તો કરંગા, પણ કાર્યક્રમની શરૂઆત મેં આપણે હામરીલા ગીત ને મોરે કર આપણી વાતે.
0: હવે તો કિસાન ભાઈ બોનો આપ હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન, ગીત તો અહીં પૂરું નણસ ગીતાતે પડસ ઉઠા. આપણે કિસાન ભાઈ બોનને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપણે રાય સજાવ આલી શકેગા આપણે આના પતા માટે.
1: હવે ભાઈન બોનું લખીલો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતી વાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો કિસાન ભાઈ બન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એકના વિષય ને હાથે તારું દી
2: રામ રામ રામ રામ.

બહેનો, ઘર થકી નીકળતે વખતે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, મિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન, તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. थारी में पासो लावो जोनू हवार, सेहत बनेगा एकदम शानदार. बाजरा, ज्वार, रागी, निमक का ताकत भी भरपूर, ने पोषण भी पक्कू. बारते नु खवानो सोड़ो, देशी अनाज तकी नातू जोड़ो. मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित. आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિ નું
0: રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે, ને આપ સબનું ઘણી માન સ્વાગત કરો હ અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના કાર્યક્રમ ને માધ્યમ થી અમે વાતે કરવા રહ્યા મેળબંધી ને બારે મે, કે આ મેળબંધી હું કહેવાય ને આને આપણે હરતે કરી શકે ને આપણે ખેતર બદલે હરતે ઉપયોગી રહે.
0: હવે
1: તો અંજલિ બોન, આના વિષય માટે આજે આપણે વાતે તો કરંગા, પણ કાર્યક્રમની શરૂઆત મે આપણે હામરીલા ગીત ને મોરે કર આપણી વાતે.
0: હવે તો કિસાન ભાઈ બોનો, આપ હમર તો રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિપણ, ગીત તો અહીં પૂરું નણસ ગીત હાથે પડે સૂટા. આપણે કિસાન ભાઈ બોનને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપણને રાય સજાવ આલી શકેગા આપણે આના પતા માટે.
1: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો કિસાન ભાઈ બન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એકના વિષય ને હાથે તારું દી
2: રામ રામ રામ રામ.

એવો કહેવાય જૈવિરે એક બૈરું મજબૂત બને હે તૈવિરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બુને હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે ને પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.
2: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.